Bismillahirrahmanirrahim. Dehra jagad gami gadi ke muhim khabar to ke surkhi to ke terega gedar bina kurma mali tanwas karne mi hunna ehivuma gedar alam bank loan libene fase ha intizam ta ke hama jism gamase ke kurwa munda kama raisul jamhuriya vidal vech mi har ge me mol engineer ke award dr furkan ibrahim ati mi dairai lifetime achievement award tim be flakali padam fi kirita korwana ona gulmaki waki mubarata ka gulifa ona kame nu kamsha mubarata fahus korwana hittuka e lobi demhetuma raiso jumhuriya ge nap ko ala bafi Rajemberga debit card benung kogen ATM takum fasana gairu mege kurin nagamun a cross border fee negun huttaluma Bank of Mauritius PML onni mafi mederumati ge hangurama ahartaka digudimige hingadaane kama Trump ke mushir emanik farna lafar waf wakama master takum bolefi de rajagadu ge hindunu ekhe khabar ek me badal kuri mariamat faatnan khabar to ke tafseela kuri atana ગેદર બિનાકુરમા માલી તણવસકણ ને મીહુના એહીવુમા ગેદર અલમ બેંક લોન લિબેન ફસે ઇંતઝામ તક કે હમે જસમ કે મસકે કુરવ મુદાકમ રઈસો જમહુરા ડોક્ટર મોહમ્મદ મૈસ વિતાળ વેચ એમન ફાન મી ફદામ વિતાળ વે રઈતંગ આડ પ્રોગ્રામ કે ફસન એપિસોડ કા વાહક ફુલ દકોમ બોહિયા વહીકમ કે કમ્બડવન તક આ ગુડી કે રઈસો જમહુરા વિતાળ વે સરકારો મિફાર હોળવા લફવા હાઉસિંગ સ્કીમ કે દે ફો ફેના ઇન્સાફર સ્કીમ ક વાણકમ કે યકીન કંગે બોયકમ એગોતો માર્ક્સ તિનુ કે કંકમ વિસ્કેંદની એમ હકવેરિન એ ફુરસત લિબેન કં કશરવા ગોતકમ રઈસ વિતાળ વે રઈતંગ અડુગા બાવેર વે ફરાતકું હુળમાલેન અલ હિકાફ ગોતી દિન સરહદ તોગા ફેના નર્દમાય મગતો કે મસકે કુરિય નુદાતી ગોતી કે કન્સ્ટ્રક્શન મસકે કુરિય ગેંદિયુમ હુદનુલ બેક ફાહા કુફાવે રાજ્ય કે મેહર કે એમએમઓલ ઇન્જિનિયર કે એવોર્ડ ડોક્ટર ફુરકાન ઇબ્રાહિમ અલી પિચે એમએમઓલ ઇન્જિનિયર એવોર્ડ અરવા ફાવણી રાજ્ય કે તરકીગા ઇન્જિનિયર કે દાઉર ફાહકો એકમતે ઇન્જિનિયર્સ એવોર્ડ દિનમાં બે રસ્મિયા તુકા મે રસ્મિયા ચરફેર કો દેવી રઈસુલ જમહુરિયા ડોક્ટર મોહમ્મદ મૈસ મી ઇન્જિનિયરિંગ દાયરાય ખાસ કો ગન રાજ્ય કા દેમ ફિશી ફુરતમ એવોર્ડ એમએમઓલ ઇન્જિનિયર કે એવોર્ડ લિબડાને વિ ડોક્ટર ફુરકાન ઇબ્રાહિમ કી ઇન્જિનિયર્સ તિરાસ ಇಂಜಿನಿಯರಿನ ದಿರಾಸಾ ಕುರ್ಮಾ ಹಕತೆಗೆ ದಾಯಿರಾ ಅದಿ ಹಿಂಗುಮ್ಗೆ ದಾಯಿರಾಗ ವಿಹಿಯಹರವರ್ಗಿನತುಗೆ ತಜ್ರಿಬಾಲುಬಡೆಂಫಾಬೇಫ್ಳೆ ಎನಾಮಿವಗುತು ವಜೀಫಾ ಅದಾ ಕುರವ ಮುಂದಣಿ ಎಂಡಬ್ಲ್ಯೂಎಸ್ಸಿಗ ಎಂಎಂಒಳು ಇಂಜಿನಿಯರ್ಗೆ ಇತುರುಂ ಅಂಗ್ ಎವಾರ್ಡ್ ಮಿ ಹಫ್ಲಾಗ ವಣಿ ದೀಫಾ ಮಿಗೆ ತೆರೆಗ ಲೈಫ್ ಟೈಮ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಎವಾರ್ಡಾ ಯಂಗ್ ಇಂಜಿನಿಯರ್ ನುವತ ಎಂಎ ಜುವಾಂಗ್ ಇಂಜಿನಿಯರ್ಗೆ ಎವಾರ್ಡಾ ಅಂಗ್ ಹಿಂಗ್ ಇಂಜಿನಿಯರ್ಗೆ ಎವಾರ್ಡ್ ಹಿಮೆನೆ ಮಧು ವಸೀಲ ತಕಾಕು ರಾಜ್ಯ ಕುರಿಯ ಗೆಂಗೊಸ್ ತರಕೆಗೆ ಲಂಡನ್ ತಂಗ್ ಹಾಸಿಲ್ ಕುರ್ಮುಗ ಇಂಜಿನಿಯರುಂಗೆ ದೌರು ಬೋಡುಕಮ ಬಿನಾರ ಗೆದುರುಕಮ ಅಮ್ರಾಣಿ ತರಕೆಯ ಬೇಹವಸಿ ಡಾಕ್ಟರ್ ಅಬ್ದುಲ್ಲಾ ಮುತ್ತಲಿಬ್ ವಿದಾಳ್ ವೆಜ್ ರಾಜ್ಯಗೆ ಫುರ್ತಂ ಫಹರ ಬೇವಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಎವಾರ್ಡ್ ದಿನಮ್ಗೆ ರಸ್ಮಿಯಾತುಗ ವಾಹಕ ದಕ್ಕುವಮು ಬಿನಾರ ಗೆದುರುಕಮ ಅಮ್ರಾಣಿ ತರಕೆಯ ಬೇಹವಸಿರ್ ವಿದಾಳ್ವಿ ದಿವಿಹಿ ಇಂಜಿನಿಯರುನಕಿ ಬಣ್ಣಲ ಕ್ವಾಮಿ ಗೊತ್ತು ಬಲಾಗಣ್ಣ ಫಿಂವರ್ ರಂಗಳ ಪೈಕಮ ವಜೀರ್ ವಿದಾಳ್ವಿ ರಾಜ್ಯಂಗ್ ಅಣ್ಣ ಬೇರ್ಗೆ ತಜ್ರಿಬಾಕಾರಂ ವೆಸ್ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಹುಣರುವಿರ್ ಕಂ ಫಾಹಕ್ಕೊ ಎಕಮ ತಾರೀಫ್ ಕುರಪಾಕಮ ದಿವೆಹಿ ಇಂಜಿನಿಯರುನಕೀ ಕುಳದಾಣ ಹುಣರುವೆರಿ ಬೈಕಮ ಶಾ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಮಸೆಕ್ಕೆ ಗಾತುಂ ಬಲ ಕೊಮೆ ಮಿಹಕ ವೆಸ್ ಸಾಫ್ ಫಾಣೆಕಂ ವಜೀರ್ ಫಾಹಕ್ ಕುರವಿ ರಾಜ್ಯಗೆ ರತ್ತಕಿ ಬಿಂತಿರಿ ಮುರಕ್ಕಾಗೆ ರತ್ತಕ್ಕೆ ಕಮ ವುಮಾಯಕು ರಾಜ್ಯಗ ತರಕಿಗೆ ಮಶ್ರೂತ ಹಿಂಗಂಜೆಹನಿ ರಾಜ್ಯಗೆ ತಿಮಾವಿಟ್ಟ ಇಕಶೇನ ಗೊತ್ತ ಬಟ್ಟಂ ಕೊಕ್ಕೆಂಕಮ ವಜೀರ್ ವಿತಾಳ್ವಿ ಎ ಮಸೆಕ್ಕೆತ್ತ ಫರ್ಮಾ ಕುರುಮ್ಗ ದಿವಿಹಿ ಇಂಜಿನಿಯರುಂ ಅದಾ ಕುಫವಾ ಫುರಿಹಮದಾವರು ಫಾಹಕ್ ಕುರವಾ ವಜೀರ್ ವಣಿ ಇಂಜಿನಿಯರುನ್ನ ಹಿವ್ವರದೆ ವಾಫ ವಜೀರ್ ವಿದಾಳ್ವಿ ಇಂಜಿನಿಯರುಂಗೆ ದುವಹೆ ಫಾಹಕ್ ಕುರ್ಮಾ ಇಂಜಿನಿಯರುನ್ನ ಖಾಸ ಎವಾರ್ಡ್ ದಿನಮ್ಗ ಮಕ್ಸದಕ್ಕೆ ಇಂಜಿನಿಯರುಂಗೆ ಅಗು ವಜನ್ ಕುರೆವುಂ ಕಮ ಎಗುತುಂ ಫುರ್ತುಂ ಫಹರ ಇಂಜಿನಿಯರುಂಗೆ ದುವಹೆ ಫಾಹಕ್ ಕುರಂ ಫೆಶಿ ಮಿದಿ ಆಹರುಕ ವಜೀರ್ ಫಾಹಕ್ ಕುರೆವಿ ಕಿರಿತ ಕೊರುವಾಣ ಒಣ್ಣ ಲೋಯ್ಬಕಿ

0: हंगार अंगार दो मिंदुल कोरी इकार गड़ फना रहे रिपीट एरे दिया गड़ तेरी हूँ आदि बुद्ध दो होकेरे मिंदमो बार गड़ तेरी हूँ
1: हंगार हम एकनी दिवे ही राज्य क्या डूं
2: राज्य राज्य बेरु के फनानुंगे इम्मे फाहुगे मसक के तका दायरा के शौकुवेरी खबर तकाए को
3: फिल्मी दुनिये
4: सिनेमा तकुं सीरीज तकुं आदि फिल्म तकुं
5: निकमिंग आने के कन्य कुनुआन
6: अनु माफ करे कमना
2: ફિલ્મી ફણાનુના ગુળુંહુરી ખબરત
7: ઓટીટી પ્લેટફોર્મ તવગે સીરીઝ તકા કુરુ ફિલ્મ તકુગે વાહકત
8: દિવેરાચે ગડુ મુનફુહી ફિલ્મગે દાયરાયા ફિલ્મી એકેકી ખબરત ગેનસ્તિનમા
3: ફિલ્મી દુનિયે હોનીર દુવહુગે મેન્દુરકુરી એગારકડી ફણરા
2: એંહાસ 43.40 નુએ કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ આદિ 89 મેગાહર્ટ્ઝ એફએમ બેન્ડ
7: હમે કણી દિવહી રાજ્ય કેડુ
9: હિમબી વેક્સિન દેડોસ જહમ હિમબી જહમ કે ફુરસત 90 દિહ હાતિંગ ઇસતે કુડ કોદ્દે આદિ બાલી જહણુ કમુગાવિયસ બાલીગા બોડોરમ રક્કા તેર કોદ્દે
10: હિમબી રક્કા તેરવમ દેવે વેક્સિન કે તેરેગા
11: મીઝલ્સ વેક્સિન
10: MR measles rubella vaccine
11: MMR measles mumps rubella vaccine himene
10: hima behin rakha tirwama measles vaccine ge de dose furiham kurefa wa kan yakin kurawa
9: hima bihi ge alamate fenijanama lasnu kurawa sihhi farwa ho dawa
8: munfuhi filwadi malumat ke khazana musalikode emme itbar kurwe baveria
3: દેહી રાજ્યેગે અડુ
8: એંહા 43.40 કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ 89 મેગાહર્ટ્ઝ એફએમ બેન્ડ